0: વણ્યું બદલને સીધી આપી કહેવા કે જો બિઝનેસની માલકીન વણવારા નયા નયા અવસર જો ઈ માર્કેટ હે વો પ્રદાન કર્યો એસા.
1: સાચી વાત કહી રહ્યો બૈસા ઓર જટે આપ દેખા કે બિચોલિયા પે જો નિર્ભરતા હે વા ભી ખત્મ વેવે હું આપણી જેતરી ભી મહિલા બહેના હે વણાને મુનાફો મિલ રહ્યો હે ઓર બજારે મહિને ભી વણારી પહેચાન બન રહી હે અને કહેવાનો મતલબ હે કે દોઈ મેં બડો બદલાવ વેરો હે આ જ ટેમ અગર આપ દેખા તો આપણી જો બેના હે એવા ઈ માર્કેટરે જરીએ ખુલીને સામે એરી અને કહેવાનો મતલબ હે કે વણા ઈ માર્કેટરે જરીએ આપણે મહિલા ઉદ્યમિતા જેટલી બી બેના હે વણાને નવા નવા અવસર મિલ રહ્યા હે ઓર વણાને જો તકનિકા હે એ બી અને ઈ માર્કેટ નવી નવી મિલ રહી હે સા.
0: બિલકુલ વૈસા, જો સરકારી ખરીદ મેં હિસ્સેદારી રી ભી અગર આપી વાત કરા તો જો ભી સરકારી તરફ જીને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ પોર્ટલ જો કે મહિલા ઉદ્યમી વાસ્તે એક ગેમ ચેન્જર સાબિત થયું હોય અંડે તહત જત્રી બી જો આપી કહેવા કે વોમની આ પહેલ જો કે મહિલા સ્વયં સહાયતા સમૂહ ઓર જો સૂક્ષ્મ ઉદ્યોગ હે વણાને સબને સીધા જત્રા ભી સરકારી વિભાગે વણા સબુ યા જો વોમનિયા કરને હે વા સસ્તા જોડે સા.
1: ઓર દેખો સા, ઈ માર્કેટ જટે આપણે કહી રહ્યા તો યુ એક બડો બજાર હે ઓર અણી મંચ પે આપણી લાખો મહિલા બેના પંજીકૃત હે જણાને સીધા કેન્દ્ર ઓર રાજ્ય મંત્રાલય ઓર્ડર મિલે હે ઓર વટે વે વણાને પતો ચાલ સકે કે વે કઈ વેચ સકે જેસે હાથ રવણેલા કા ઉત્પાદ જંડે કે આપણા હેન્ડીક્રાફ્ટ કહેવા હેન્ડલૂમ વેગ્યો જૂટ વેગ્યો ઓર આપણ કહેવા કે ક્રોકરીરા સામાન વેગ્યા ઓફિસ સજાવટરા સામાન વેગ્યા કહેવાનો મતલબ હે કે આપણી બેના જો હે જત્રી ભી હાથ રો હુનર હે બેના રે સોફ્ટ જોઈ ગયા વણાને હાથ રા જતરા ભી કઢાઈ બુનાઈ સિલાઈ જતરી ભી આપણી બેના સિલાઈ કરે કોઈ કશીદા કરી કરે કોઈ પેન્ટિંગ કરે તો વે જો હે આપણે જતરી ભી બેના હે વણાને એક બડો બજાર મિલ શકે ઓર અંડે માધ્યમો આપણી બેના જો આપણો ઉત્પાદ આસાનીઓ વેચી શકે હે.
0: બિલકુલ વૈસા, અંડા ફાયદારી ભી અગર આપી વાત કરા તો દેખો જો બિચોલિયારી હે વા ભી મધ્યસ્થતા એમે ખતમ વે ગઈ સીધા બેંક ખાતા મેં આપણે જો બેના હે વણારે સમય પે ડિજિટલ ભુગતાનને દ્વારા અણારો ભુગતાન ભી કર દીયો જાવે સા. ઓર મહિલા ઈ હાટ બજારી વાત કરા તો જો ભી મહિલાઓ ઓર બાલ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત યો એક વિશેષ ઓનલાઈન માર્કેટિંગ પ્લેટફોર્મે જટે સીધો સંપર્ક અટે આપણી મહિલા ઉદ્યમી બહેના આપણા કપડાં હે જૈવિક ઉત્પાદે હસ્તશિલ્પે હોમમેડ ફૂડે જો કે આપણી બહેના ભણાવે સા અને સાથ મેં ઓર બી તસવીરા હે યા પછી વિવરણ કરીને આપા અને મેં અપલોડ કરી શકા જો કે કાર્યયો મુફ્ત હે સા.
1: ઓર વૈસા અંડે લારે અગર આપણે દેખા તો કૃષિ ઓર ડેરી ઉત્પાદની જટે આપણે વાત કરા તો યો ડિજિટલ પોર્ટલ જો હે આપણે કિસાન ઉત્પાદન સંગઠનને જરીએ આપણી બેનાને આપણે ખેત મહિને અનાજ જો હે ખુદ વણાઈ જૈવિક ખાત વેગી ડેરી ઉત્પાદ વેગ્યા સીધા શહેરે મહિને ઉપભોક્તા તક આસાની વે કમ દામારે મહિને દેખો તો વે ઓનલાઈન બી વેચ શકીએ યા પછી વે આસાની ઉપભોક્તાને વેચી શકે હે સા.
0: બિલકુલ સા, દેખો સા અગર અંડે વાસ્તે અગર આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તો સૌ પહેલાં આપણે અણી મેં ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવવાનું પડેગા. ડિજિટલ સાક્ષરતા ઓર આપણે ટૂલ્સનો ઉપયોગ કરવો પડેગા ઓર ઈ હાર્ટ પે જઈને ભી આપણે એની મેં લિસ્ટિંગ કરાવવી પડેગા સા.
1: તો બૈસા યા જાણકારી ભી કે ઈ માર્કેટ જરીએ આપણી જો મહિલા બહેના હે વણાને ઉદ્યમિતારા નવા નવા અવસર ઘણી તરીકો મળ્યા હે તો બૈસા દેખો બહેનાને જાણકારી તો આપણા ઓર ભી કરાવંગા લેકિન કો તો બઢિયા સો મનોરંજન કરે ગીત ઉણાઈ દસા.
0: હા સા.

0: તો રેખા ભાઈસા, દેખો હવ હવ જાણકારી કરે કાર્યક્રમ મહિને આપણે બેનારો મનોરંજન બી કરવાયો, સંગીત બી ફૂણવાયા સા, ઓ લારે લારે સંદેશ બી ફૂણવાયા. ઓર દેખો જાણકારી તો ઓર બી કરાવવાનો મન હે, લેકિન હવે ઘડી રિયાડી નાણા, તો હવે આપણે કાર્યક્રમ મહિનું ચાલવાનો ટાઈમ વી ગયો. તો ચાલા સા,
1: રામ રામ સા.

0: તરીકાનો લાભ લઈ શકે એવું બી બતાવવા, સૌ પહેલી બતાવવા મુખ્યમંત્રી કૃષક સાથી યોજના. યા યોજના હે અંડે મહિને કિસાન ભાઈ બહેન ખેતીવાડીના જતા બી કામ હે, વંડે દોરાન અગર દુર્ઘટના વહી જાવે તો વણાને આર્થિક સહાયતા મિલે હે. અંડે અલાવા ખેતરે મહિને તારબંધી વેગ્યો, ડિગ્ગી નિર્માણ વેગ્યો, ફાર્મ પોન્ડ વેગ્યો, અંડે મહિને બી વણાને ભારી સબસિડી મિલે હે સા.
1: બિલકુલ સા, દેખો ઈ મિત્ર કઈ કામ કરે અને યોજના તહત આપી બતાવવા તો અંડમે જો ભી અનુદાન મિલે વણમે આપણે કિસાન ભાઈને ઈ મિત્ર પે જઈને રાજ કિસાન સાથી પોર્ટલ રે માધ્યમ વે આવેદન કર શકે ઓર યા તો આપી યોજના બતાવી ઓર અગલી યોજના બતાવવા રાજસ્થાન ઓર સૌર ઉર્જા પંપ કૃષિ આજીવિકા યોજના જને કે કુસુમ યોજના બી કહેવે, જો કે આપણે કિસાન ભાઈને બિજલીની સમસ્યાઓ નિપટવા લીએ કિસાનાને ખેતામે સોલર પંપ લગાવવા લીએ સરકાર દ્વારા 60% તકની સબસિડી દીધી જાવે, વણમે આપણે કિસાન ભાઈને દિન બે સમય સિંચાઈ કર પાવે વે. તો અણુ દેખો ઈ મિત્રો યો કામ કરે કે અણમે આવેદન રે લીએ આવશ્યક જો બી દસ્તાવેજ હે જસે કે જમાબંધી, આધાર લિંકેજ રો કામ ઈ મિત્રુ સંચાલન કરને આપણે કિસાન ભાઈ અણુ ડાયરેક્ટ સંપર્ક કર શકે છે.
0: ઓર દેખો ભાઈસા યા વાત વતે તો અપે આપા બતાવા કે એક ઓર યોજના રે પરમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. અંડે મહિને સૂખા બાળ યા કીટ હમલાઓ જો ફસલ ખરાબ વે જાવે આપણે કિસાન ભાઈ બહેનારી વણાને વિત્તીય નુકસાનનું બચાવવા રે વાસ્તે યા યોજના લાગુ કીધી હે. ઓર અંડે મહિને દેખા તો ઈ મિત્ર પે ગેર ઋણી કિસાન આપણી ફસલ રો વીમો કરી શકે, હર સિઝન રે મહિને ઈ મિત્ર પે જઈને પ્રીમિયમ જમા કરી શકે ઓર પંજીકરણ આસાનીઓ કરવાઈ શકે.
1: બિલકુલ સા, એ તો આપી યોજનાની જાણકારી હે વે આપણે કિસાન ભાઈને કરાઈ રહ્યા ઓર અણી કૃષિ યોજનારો સંયુક્ત પ્રભાવ કઈ વે યો બી બતાવવા કે સૂચનારો પ્રસાર મિલે અંડે માધ્યમ દેખો આપણે કિસાન ભાઈ જો બી ખેતીવાડીના કામ કરે અને ઈ મિત્ર સંચાલક ગાંવ મેં નઈ નઈ યોજનાની જાણકારી દેવે ઓર સૂચના કેન્દ્ર ભણ્યા લગા હે સાવટે. ઓર અભે બતાવવા આપણે કિસાન ભાઈને ડીબીટી યા કઈ વે તો યોજનારો પૈસા જો હે વા સીધા આપણે કિસાન ભાઈ જો બેંક ખાતામાં જમાવી જાવે, જણીરી સ્થિતિ કિસાન ઈ મિત્રમાં જઈને ટ્રેક કર શકે ઓર ટ્રેક કરીને વે કણી બી જો બી જાણકારી એ વંડો પતો લગાઈ શકે.
0: સાચી વાત કેરો બૈસા. ઓર જટે ઈ મિત્રની વાત કરીએ હા તો આપણે કિસાન ભાઈ બહેન કિસ્તર આવેદન કરે એવું બી બતાવવા કે અંડે મહિને આવેદન પ્રક્રિયા ઓર દસ્તાવેજ કણી બી એક વિશિષ્ટ યોજના કરશી બી યોજના જેસે તાર બંધી યોજના હે પ્રધાનમંત્રી જો આપવા વતી વા કસી બી યોજના અગર હે તો બે અંડે મહિને ઈ મિત્ર પે જઈને દસ્તાવેજ જો બી ચાવે વે લઈ જઈ શકે ઓર વે આસાનીઓ આવેદન કર શકે હે સા.
1: બિલકુલ સા, તો યા તો પૂજા પૈસા આપી જાણકારી કરાઈ આપણે કિસાન ભાઈને કે ઈ મિત્ર વિભિન્ન જો સરકારી યોજના અબાર જો ચાલ રહી હે બણું આપણે કિસાન ભાઈને કતરો મુનાફો વેરો હે સા, તો યા તો જાણકારી કરાઈ. ઓર અબ દેખો કાર્યક્રમ મેં આયા હા એક મનભાવન ગીત હોણા સા.
0: હા સા.

0: તો ધારણા વૈસા દેખો કાર્યક્રમ રે મહિને આપણે કિસાન ભાઈ બહેનને હહુ જાણકારી કરી રાજસ્થાની ગીત ભી હુણાયા સા ઓર દેખો સંદેશ ભી હુણાયા ઓર અબે જાણકારી તો ઓર ભી કરાણી હે લેકિન ઘડી રિયાણી નાણા તો બે આપણે કાર્યક્રમ રે મહિનું ચાલવારો ટાઈમ વી ગયો તો ચાલા સા
1: રામ રામ સા।